0: 아니마리나의 라이프 인슈런스 후네 라디오.
1: समुदायका लागि समुदायको आवाज रेडियो धादिङ 106 मेगाहर्ज